ગહેણી પણ પાણી વસંત ચંદ સૂરજ અવતાર સગલી ધરતી માલ ધન વર્તન સર્વજન જાર.

0: શું
1: કહું વિસરાજે સબ કિચ દિયા,
0: શું કહું વિસરાજે જીવન જિયા,
1: શું કહું વિસરાજે અગન મેં રાખે
0: ગુર પ્રસાદ કો બિરલા લાખે,
1: શું કહું વિસરાજે બિખતી કાઢે
0: જન્મ જન્મ કા ટૂટા ગાઢે,
1: ગુર પૂરે તટ તત એહ બુઝાયા
0: પ્રભ અપના નાનક જન ત્યાયા,
1: સાજન સંત કરો એ કામ
0: આમ ત્યાગ જપો હર નામ,
1: સિમર સિમર સિમર સુખ પાવો
0: આપ જપો અવરે નામ જપાવો,
1: ભગત પાય તરીય સંસાર
0: બિન ભક્તિ તન હોસી શાર,
1: સર્વ કલ્યાણ સુખ નિધનામ
0: ગુઢ જાત પાય વિશ્રામ,
1: સગર દુઃખ કા હો વતનાશ
0: નાનક નામ જપો ગુણતાસ,
1: ઉપજી પ્રીત પ્રેમ રસ ચાઓ
0: મન તન અંતર એહ સ્વાઓ,
1: નેત્રો પેખ દર્શ સુખ હોય
0: મન વિશે સાચ ચરણ તોય,
1: ભગત જના કે મન તન રંગ
0: બિરલા કો ઉપાવે સંગ,
1: એક બસ દી જય કરમયા
0: પ્રસાદ નામ જપલયા,
1: તાકી ઉપમા કહી ના જાય
0: નાનક રહ્યા સર્વ સમાયે,
1: પ્રભ ક્ષંદ દીન દયા
0: ભગત વચન સદા કૃપાલ,
1: નાથ નાથ ગોવિંદ ગોપાલ
0: સર્વ કટા કરત પ્રતપાલ,
1: નાથ પુરુષ કારણ કરતા
0: ભગત જના કે પ્રાણ આધાર,
1: જો જો જપે સો હોય પુનીત
0: ભગત પાય લાવે મન હિત,
1: હમ નિર્ગુણ યાર નીચ અજાન
0: નાનક તુમરી શરણ પુરખ ભગવાન,
1: સર્વ વૈકુંઠ મુક્ત મોખ પાએ
0: એક નિમક હર કે ગુણ ગાએ,
1: અનેક રાજ ભોગ વડાઈ
0: હર કે નામ કી કથા મન પાઈ,
1: બહુ ભોજન કા પર સંગી
0: રસના જપતી હર હર નીત,
1: પરિસ કરની સો બાત અનવંત
0: હૃદય બસે પૂરન ગુરુ મન.